0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم عدت رفاكم بالصلاة على محمد وعلى محمد આપણે ત્રીજી મજલિસે એક વિષય ઉપર આપણે સાથે મળીને ચર્ચા કરી રહ્યા છે અને વિષયને આપણે એક સરનામું નામ આપ્યું છે વધારવું ઉગમાં તે અને હવે અલ્હમ્દુલિલ્લાહ તઆલા બે અઠવાડિયાથી આપણે આ વિષય ઉપર ચર્ચા કરી છે તો આપણે બધા સમજી ગયા છે કે શું વધારવાની વાત થઈ રહી છે પણ યાદીના તોર ઉપર આ બે મજલિસો થયા અને આજે ત્રીજી ઇન્શાઅલ્લાહ તઆલા કુરાન મજીદની એક આયતની હંમેશા હું તિલાવત કરું છું આ વિષય માટે જેથી કરીને આપણને વાતનો ખ્યાલ રહે કે બધી વસ્તુની અંદર વધારવાની જ્યારે વાત આવે છે ઇન્સાનની ફિતરતમાંથી છે પણ ખુદાવંદે કરીમ આ વાતને કુરાન મજીદમાં નાઝિલ કરીને મને તમને સંબોધીને વાતની યાદી અપાવે છે કે તું એવું ન થાય કે જનૈમો ત્યારથી મુસલમાન અને કબર ભેગો થઈ જાય ત્યાર સુધી મુસલમાન અને આ બંનેના વચમાં તારી અંદર કોઈ પણ જાતનો વધારો ન થાય અને એમાં વધારાની વાત અગર કોઈ હોય તો એ તારું માનવું તારા ઈમાનની વાત મોમિનીન નથી થઈ શકતા સાચા મોમિન ખુદાએ એલાન કરી દીધું છે સૂરે અનફાલની બીજી આયતમાં કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નમલ મુમિનૂન અલ્લદીન ઇઝા ઝુકિરલ્લાહ વજલત કુલુબહુમ નથી મોમિન સિવાય એ લોકો કે જેની સામે અલ્લાહનું ઝિક્ર કરવામાં આવે તો લોકોના દિલ જે છે એ થરથરાવા લાગે છે ઓ ઇઝા તુલિયત અલૈહિમ આયાતો અને એના સામે અલ્લાહ સુબહાનહુ તઆલાની નિશાનીઓને પેશ કરવામાં આવે આયતોની તિલાવત કરવામાં આવે ઝાદતહુમ ઈમાના તો આ લોકોના ઈમાનમાં વધારો થાય છે વાલા રબ્બિહિમ યતવક્કલૂન અને આ લોકોના પરવરદિગાર ઉપર ખૂબ આ લોકો ભરોસો બાંધે છે

તો ઈમાન એક એવી વસ્તુ છે કે જેનું એલાન ખુદા કરે છે કે સાચા મોમિન એ હોઈ શકે કે જેના ઈમાનમાં વધારો થતો હોય. વધારો થવા માટે પહેલે ઈમાન તો હોવું જોઈએ, પછી વધારવાની વાત આપણે કરીએ. એટલા માટે નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક કથા, એક ફરમાન, એક હદીસનો સહારો આપણે લીધો છે કે જેનાથીને આપણને ખબર પડે કે ઈમાનને વધારવા પહેલા મારા ઈમાનની અંદર આ તો લાવું, પછી વાત કરું કે હું ઈમાનને કઈ રીતે વધારું. એટલા માટે નબીએ કરીમે કહ્યું હતું, લા બુદ્દા લિલ મુમિને મિન અરબાતિ અશિયા, મોમિન માટે જરૂરી છે, એના વગર મોમિન મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી કે એના પાસે ચાર વસ્તુ ન હોય. દાબતુન ફારેહા, એક એવી સવારી કે જે તેજીની સાથે ચલતી હોય. દારુન વાસિઆ, એક એવું ઘર કે જે વિશાળ હોય. વસિયાબુન જમીલા, એવા કપડાં કે જે શોભિતા હોય. વસિરાજુન મુનીર, એક એવી દીવડી કે જેને પ્રકાશ અથવા તો બત્તી દાખીને રસ્તો દેખાડે. અને પછી જ્યારે લોકોએ આ સાંભળ્યું તો લોકોએ કહ્યું, યા રસૂલલ્લાહ લૈસા લના ઝાલિક ફમા હિયા, યા રસૂલલ્લાહ આ બધું અમારા પાસે નથી, તે સવારી નથી, મોટા મોટા ઘર નથી, શોભિતા ઘર નથી, એ દીવડી પણ અમારા પાસે નથી. યા રસૂલલ્લાહ તમે શું કહેવા માગો છો, તમે અમને કહો મા હિયા એ શું વસ્તુ છે. નબીએ કરીમ આગળ વધ્યા ને કહ્યું, વઅમ્મદાબતુલ ફારિહા ફઅક્લુ, મોમિન માટે આ હોવું જરૂરી છે, એની તેજ સવારી ઈશુ છે, એની સમજદારી, એની અક્કલમંદી, એની બુદ્ધિશાળી. અક્કલ વગર મોમિન મોમિન નથી થઈ શકતો. નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઈમાનની જ વાત નથી કરી, પૂરું દીન મારું પડી શકે એમ છે, મારું પૂરું ધર્મ બરબાદ થઈ શકે એમ છે. કેમ? નબીએ શું કહ્યું હતું, લા દીના લિમન લા અકલલા, એના પાસે કઈ દીન જ નથી, કોઈ જાતનું ધર્મ નથી, જે ઇન્સાન પોતાની અક્કલનો ઉપયોગ યા વપરાશ યા ઇસ્તેમાલ નથી કરતો. આગલા જમાનામાં તમને ખબર છે આપણા પાસે સમય બહુ ઓછો હોય છે. જ્યારે લોકો નબીઓ પર ઈમાન લાવતા હતા ને, તો જે ઈમાન નહોતા લાવતા એ કહેતા હતા કે આ બધે બેવકૂફ છે, એટલે તો ઈમાન લાવ્યા છે. જે ઈમાન નહોતા લાવતા, જે ઈમાન લાવવાવાળા છે એને શું કહેતા હતા? એ બે વાત યાદ આવી ગઈ. આપણે ત્યાં મશહૂર છે, અહીંયા ઇન્શાલ્લાહ આપણને લાગુ ના પડે, પણ આપણે આપણા દેશ ભારતમાંથી આવે છે, મુશ્કેલ છે આ બધું પડવું, પણ ચાલો એક સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ત્યાંની આ સંસ્કૃતિ છે, એમ કહેવાય છે, જરૂરી નથી કે બધા એમ કરે છે, પણ હું તમને પૂછું, ત્યાં લોકોનું કહેવું એમ છે, આપણું પણ ક્યારેક ક્યારેક હોય, કે ઘરની અંદર ચાર પાંચ બચ્ચાઓ હોય, ભાંડેડાઓ, દીકરાઓ કે દીકરીઓ હોય, તો એમાં મોલવી બનાવવા કેને મોકલાવાય? હા, કાં તો સૌથી મસ્તાન હોય એને મોલવી બનાવી દો, અથવા તો સૌથી અભણ હોય ને એ ઇસ્બોલ સ્કૂલમાં કાંઈ બાફતો ના હોય, નોટ સારા મળતા ના હોય, ઇસ્કૂલે જાય ના જાય બધું સરખું, એના માટે કહ્યું આ અહીંયા કાંઈ નથી બાફતો, ક્યાં મોકલાવી દો? દીનની તાલીમ લેવા મોકલાવી દો. યાની આ આપણી માન્યતા છે કે દીનની વાત જ્યારે આવે ત્યારે અક્કલની વાત એમાં હોય જ નહીં. ઓલા લોકો જે નબીઓ ઉપર ઈમાન લાવતા હતા એને ન ઈમાન લાવવાવાળાઓ શું કહે છે? કે આ બધાય તો આપણી ભાષામાં બધી મફતિયા છે, કંઈ સમજતા નથી, એટલે લઈ ભાગ્યા છે ને ઓલા પાછળ ચાલ્યા છે. અને ખુદા કહે છે કે નહીં, આ છે અક્કલમંદ લોકો, આ પોતાની બુદ્ધિને વાપરવાવાળા છે, આ સમજદારીથી ને પોતાની ઈમાનની અંદર એ વસ્તુને ઉપયોગ કરે છે. તો નબીએ કહ્યું કે તારું ઈમાન ઈમાન નથી થઈ શકતું જ્યાં સુધી કે એની અંદર અક્કલ સમજદારી, તું વિચાર કરી લે આજ સુધી તારી જેટલી માન્યતા છે, ઈમાન છે ને એટલે માન્યતા, એમાં ક્યાં ક્યાં અક્કલનો વપરાશ તું કરે છે, આ એક વાત. ત્યારબાદ દબીએ કરી મેં કહ્યું તો વમદારો લોસે, આ મોટું ઘર એ શું હોય? હા, સબરું, એની સહનશીલતા છે, એની ખમવાની તાકાત, સબર કરવાની તાકાત. અને આપણે બયાન કર્યું હતું કે ભાઈ તને વિચારવું પડશે
કે આ ઈમાનની જે શરત છે એમ લેખો એ તારી અંદર છે.

તો ખુદાએ સબરના જેટલા વખાણ કુરાન મજીદમાં, આજે હું તપાસ માંગ્યો હતો, તમને ખબર છે કુરાન મજીદમાં, આ આપણે જોઈ, આપણે કુરાન ભેગા, કુરાન મજીદમાં સબરની કેટલી આયત હશે? 100 થી માથે આયત કુરાન મજીદમાં સબરની. એક જ એવી સિફત છે કે જેને ખુદાએ સુશોભિતની સિફત આપી છે, અને એ છે સબર. બીજી કોઈ વસ્તુ માટે નહીં. મેં તમને કહ્યું હતું ના કે મજલિસમાં સબરનો શબ્દ અને જમીલનો શબ્દ કુરાન મજીદમાં 3 વાર આવ્યો છે. તો સબર શું હોય? આપણને એમ કે સબર બસ સબર કરી લે ભાઈ, આપણે આ સબરનો વપરાશ અલગ અલગ રીતે થાય છે. પણ નબીએ કરીમે, ખુદાવંદે કરીમે, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હુકમ કરી નાખ્યો કે જે યાકૂબ અલયસલામે કર્યું હતું ને તને પણ એ જ કરવાનું છે. યાકૂબે શું કર્યું હતું? આયતો આપણે પાછી નથી વાપરતા, સૂરે એ આયત નાખવાની જરૂર નથી. સૂરે યુસુફની 18મી આયતમાં જનાબે યાકુબે કહ્યું હતું ના, કોળો આવીને ખાઈ ગયા ને વરુ, ઠીક છે, જનાબે યાકુબે કહ્યું હતું શું? ફસબરુન જમીલ વલ્લાહુલ મુસ્તાઆનુ અલમા તસફૂન, હું શોભિતું સબ્ર કરીશ. અને તમે જે કહો છો ને કે મારા દીકરાને વરુ ખાઈ ગયો, હું મદદ રૂપ કેને બનાવીશ? અલ્લાહને બનાવીશ. સબરુન જમીલની તફસીર જનાબે યાકુબે ને ખુદાએ એ જ આયતની અંદર નાખી દીધી. આગળ વધ્યા આપણે, એક ભાઈ ગયો હતો યુસુફ અલયસલામ, પછી ઓલો બિન્યામીન પણ પકડાણો ક્યાંક, વરી આવ્યા બાનાઠાના લઈને, વરી ખોટું બોલું લઈને આવ્યા પાછા. પાછો નબીઉલ્લાહ યાકુબનો એ જ બોલ, જો બલ સવલત લકુમ અનફુસકુમ અમરા ફસબરુન જમીલ, તમે આ તમારા તરફથી બધું બયાન કરો છો, હું શું કરીશ? સબરે જમીલ કરીશ, હું શોભિતું સબ્ર કરીશ. ઈમાનની શરત નબીએ કરીમે શું કહ્યું હતું? કે મોમિન પાસે મોટું ઘર હોય છે, દારુન વાસિઆ ફઅમ્મ દારુહુલ વાસિઆ ફસબરો, એનું મોમિનનું મોટું ઘર જે હોય છે એ સબ્ર. આ સબ્ર છે શું? યાકૂબ અલયસલામે આ પ્રમાણે કર્યું ના, ખુદાવંદે કરીમે નબીએ કરીમને પણ એ જ કહ્યું કે યાકૂબે કર્યું હતું ને તને એ જ કરવાનું છે, તને પણ એ જ કરવાનું છે. ક્યાં કહ્યું? સૂરે મઆરિજ, કુરાન મજીદનો 70મો સૂરો, આયતનું નિશાન 5, શાપિત્ર 37 વેક્સે 5. ખુદાએ આપણા નબીને હવે કહ્યું ફસબર સબરન જમીલા. એ મારા હબીબ, સબરે જમીલને તારી જિંદગીની અંદર ઉતારી દે. યાકૂબની વાત હતી, યાકૂબના શબ્દો હતા, પણ એ શબ્દોને ખુદાએ પોતાના જૈન ખાતમુલ અંબિયા માટે વાપર્યા કે તને પણ આ જ પ્રમાણે કરવાનું છે. આપણી જિંદગીની અંદર આ સબ્ર જે છે ને, સબ્ર જમીલ, જે મોમિનની સિફત હોવી જોઈએ. મેં તમને ગઈ ફેરે ગયા મજલિસમાં કહ્યું હતું કે ત્યાંથી બહાર નીકળતા મને મારાથી પૂછવું જોશે કે મારી અંદર સબ્ર જમીલ છે કે નહીં, કારણ કે મોમિનની એ સિફતમાંથી છે. સબ્ર જમીલ છે શું? મારા તમારા પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલયસલામ પાસેનો સહાબી આવ્યો છે, જાબિર ઇબ્ન યઝીદ ઇબ્ન જુઅફી. જાબિર કહ્યું, યબ્ન રસૂલિલ્લાહ યરહમુકલ્લાહ મસ સબ્રુલ જમીલ, ફરઝંદે રસૂલ, ખુદા તમારું ભલું કરે. આપણું તરજુમ એમ થાય અરબીમાં બોલે યરહમુકલ્લાહ, આપણે કહેવાય ખુદા તારું ભલું કરે, બરાબર કે ખુદાના વાસ્તે કેને મને, ખુદા તારું ભલું કરે. ફરઝંદે રસૂલ, ખુદા તમારું ભલું કરે, યરહમુકલ્લાહ મસ સબ્રુલ જમીલ. સબ્રુલ જમીલ શું છે? પાંચમા ઇમામ અલયહિસ્સલામનો જવાબ, ઝાલિકા તરજુમો શેખ કરજે, ઝાલિકા સબ્રુન લૈસ ફીહે શિકવા ઇલા નાસ. ઝાલિકા સબ્રુન, સબ્ર જમીલ એ છે કે બંદો ક્યારે પણ પોતાની તકલીફ, પોતાની મુસીબતો, પોતાની પરેશાનીઓને જે છે એ એના જેવા ઇન્સાન સામે પેશ ન કરે. ઝાલિકા સબ્રુન લૈસ ફીહે શિકવા ઇલા નાસ. આ કોણ પાંચમા ઇમામે કહ્યું? મને એમ થાય છે આપણે જનાબે યાકૂબને પૂછે, તમે શિકાયત કરશો તો ક્યાં કરશો, કેની બારગામાં કરશો? આપણે બધાએ વિચારી લઈએ, હું પોતાને મોમિન કહું છું, ઈમાનને વધારે

વાની વાત થઈ રહી છે, મારી પોતાની તકલીફો શિકાયતો અલ્લાહ સિવાય બીજે ક્યાંય તો નથી હાઈલી જાતી. કુરાન કુરાન છે. ખુદાવંદે કરીમે સૂરે યુસુફની છિયાસીમી આયત શાપિત્ર દૂઝ વેક્સે કથવાસીસ કોલ ઇન્નમા હર્ફ હસ્ર છે શેખ. ઇન્નમા એટલે શું? ફકત અને ફકત. તરજુમામાં પણ તમને મળી જશે. કાલા ઇન્નમા અશકુ શું? બસ્સી વ હુઝની ઇલલ્લાહ વ ઇન્ની અઅલમુ મિન અલ્લાહ મા લા તઅલમુન. હું ફકત અને ફકત મારી તકલીફ, મારી જિંદગીની કઠણાઈ, મારું ગમ, એની શિકાયત અગર ક્યાંય કરીશ, કોઈ પાસે કરીશ, તો એ ફકત અને ફકત અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કારણ કે હું એના પાસેથી ને એવી વસ્તુઓને જાણું છું જેને તમે નથી જાણતા. હું તમને દાવત આપું છું. અને પછી એક આયત છે, એ નાખવાની નથી. કોણ છે વાજે? પિલોત કોણ છે? શાન ઘરે જઈને વાંચજો. જ્યારે આ વાતમાંથી હું નીકળી જાઉં કે મારું સબ્ર એટલું તૂટી જાય કે અલ્લાહને હું મૂકી દઉં અને ઇન્સાન પાસે મારી શિકાયતોને પેશ કરવા લાગુ, તો એના પછીની આયતમાં જનાબે યાકૂબ એની ઔલાદને શું કહે છે? હું આયત અરબીમાં પડી દઉં છું, પણ આયતની અંદર લફ્ઝ છે, ખુદાએ બયાન કર્યું, જનાબે યાકૂબે પોતાના ફરઝંદે કહ્યું, ઇન્નહુ લા યઈસુ મિન રૂહિલ્લાહ ઇલ્લલ કૌમુલ નથી ને યાદ કાફિરૂન. સબ્રના દામનને અગર મેં અલ્લાહ સિવાય શિકાયત માટે છોડી દીધો, તો કાફિર ઇનકાર કરવા વાળાઓની અંદર મારું નામ લખાઈ જશે. અહીંયા ઈમાનની વાત કરું ત્યાં મારું બધું ધોવાઈ જશે. એટલા માટે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ان الصبر من الايمان بمنزله الراس من الجسد કરેખર صبر અને ઈમાન. ان الصبر من الايمان بمنزله الراس من الجسد. صبر નો દાખલો છે ને ઈમાન ની સાથે. શું છે આપણો વિષય? ઓગમતે ઈમાન ને વધારવું. હા, صبر નો દાખલો ઈમાન ની સાથે બિલકુલ એના જેવો છે કે જે પ્રમાણે માથાનો સરનો દાખલો તન આ શરીરની સાથે છે. ફઇઝા ઝહબર રાસુ ઝહબલ જસદ. આ માથાને કાપી નાખવામાં આવે તો આ શરીરની કાંઈ કિંમત નથી. આ કિંમત વગરનું શરીર થઈ જશે. ફઇઝા ઝહબર રાસ ઝહબલ જસદ કઝાલિકા ઇઝા ઝહબ સબ્ર ઝહબલ ઈમાન. સબ્ર મારી જિંદગીમાંથી ને ચાલ્યું ગયું, તારું મારું ઈમાન ચાલ્યું જશે. સો થી માથે આયતો કુરાન મજીદની અંદર સબ્રની છે. આપણે ત્યાં સબ્ર હમણાં આપણા કોણ છે અલી અકબરે હમણાં આયત પડી ના યાદી અપાવે સૂરે બકરાની 155, 156, 157, 2nd, 2nd, 3rd, 2nd, 6th. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલનબ્લુવન્નકુમ બિશૈઇન મિનલ ખૌફ વલજુઉ વનક્સ મિનલ અમવાલ વલઅન્ફુસ વસ્સમરાત ફબશ્શિર સાબિરીન સબર ફબશ્શિર સાબિરીન અલ્લાઝીના ઇઝા અસાબતહુમ મુસીબા ક્વાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ. અહીંયા સુધી બધાયને ખબર છે. અહીંયા સુધી બધાયને ખબર છે. અસલ પૈગામ એના પછી આવે છે 157મી આયતમાં કે સબ્રનો દરજ્જો શું છે. સવાલ કરવા છે, ખુદાવંદ કરીમ સબ્રનો દરજ્જો આટલો કેમ આપી દે? મોમિનીનને આટલો દરજ્જો કેમ આપી દે? કેટલો દરજ્જો? સલવાત પડવાની વાત આવે તો કઈ આયત પડાય? એ કોણ છે આપણો શાન? ઓલા અહીંયા કોકને સલવાત પડાવે શું પડે? પપ્પા દરરોજ કરે છે આસંત. એ આયત ખબર છે ના, સૂરે અઝાબની 56, 63, 64. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલા નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલયહી વસલ્લિમુ તસ્લીમા.

આપણને શું કહ્યું કે ખુદા સલવાત મોકલાવે છે ને, એના ફરિશ્તાઓ સલવાત મોકલાવે છે નબી ઉપર. તમે મુમિનીન તમે પણ મોકલાવો કેના ઉપર? નબી ઉપર. આ ખુદા એ બીજો કોક છે એવો કે જેના ઉપર ખુદા સલવાત મોકલાવે છે? તમને ખબર છે, આપણને ખબર છે કોણ છે? આર્યો ઉલાઇકા અલયહિમ સલવાતુમ મિન રબ્બિહિમ વ રહમા વ ઉલાઇકા હુમુલ મુહ્તદૂન. જે પોતાની જિંદગીની અંદર સબ્રથીને કામ કરે છે એ કોણ છે? એ છે કે જેના ઉપર ખુદા સલવાત મોકલાવે છે અને રહેમત. આ લોકોને હિદાયત મળી ગઈ છે, એટલે આપણી ભાષાની અંદર સાચા ઈમાનદાર આ લોકો છે. આપણને કેમ ડગલીને પગલે કહેવામાં આવ્યું છે? કુરાન મજીદની અંદર પુષ્કળ સબ્રની આયત છે, મોમિનો માટે પણ છે. સૂરે બકરાની 153મી આયત, આવી જ આયત સૂરે બકરાની 44-45મી આયત. 45મી આયતમાં બની ઇસરાયલથી ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વસ્તઈનુ બિસબ્ર વસલાહ વઈન્નહા લકબીરતુન ઇલ્લા અલલ ખાશઈન. દે કહન સંગ. આ બની ઇસરાયલથી વાત થઈ છે. હવે આ તો આ લોકોની વાત હોય ને, આપણી તો વાત હોય ના. તો ખુદાએ કહ્યું આવા તું બાનાઠાના કાઢીશ ને બીજી આયત નાખું છું. તમે પોતાની મદદ સબરથી ને અને નમાઝથી તમે પોતે તમારી મદદ કરો. ખરેખર અવશ્ય બિલા સંકોચ અલ્લાહ સુબહાનહુ તઆલા સબર કરનારાઓની સાથમાં છે. મારું સબર મને તપાસવું જોશે જિંદગીના ઊંચ નીચની અંદર. હવે એકબીજા ભેગા થાય, અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ આપણને શીખાડ્યું છે. કેમ છે શેખ? અલ્હમ્દુલિલ્લાહ. મોટું ભાઠું ખાઈને આવ્યો હોય, તમને આજની વાત કરું, આજે 600 યુરોની માર લાગી છે ખબર? આમ ઘરે બેસે બેઠે કાંઈ નહોતા કરતા, ફૂટ્યું કંઈક, 600 યુરો સુઈ ગયા. તો ક્યાં પ્રમુખ પાસે પ્રમુખ દિયોને સિસ્સા એરો માર લાગી છે. અશિકાયતુ ઇલલ્લાહ, અલ્લાહ સિવાય ફકત અને ફકત, કોઈ પાસે નહીં. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સબ્ર કુરાન મજીદમાં આટલી વાર આવ્યું છે. આપણને કહ્યું કે સબરના દામન પકડો. સબર ક્યારે વપરાય છે? ઘણી મજલિસોમાં બોલ્યો છે, હવે તો તમને આવડી ગયો હશે. સબર હોય, નબીઓની હદીસ છે, ઇમામોની હદીસ છે, વાજબાતમાં સબર, મહરમાતમાં સબર, હા, મુસીબત ઉપર સબર, મુસીબત ઉપર સબર, ઠીક છે, બરાબર. ત્યારે સબર કરવાનું. જનાબ યાકુબ ઉપર મુસીબત આવી પડી હતી, દીકરાની જુદાઈ આવી પડી હતી, સબર. એ પણ એકલું સબર નહીં, સબરૂન જમીલ ઝાલિકા સબરૂન લઈ સફીએ શકવા ઇલનાસ. અને એ જ યાકુબે કહ્યું ઇન્નમા કાલ ઇન્નમા અશકુ હુઝની બસ્તી ઇલલ્લાહ, અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે હું શિકાયત નહીં કરું. શાંત થઈ જાઓ, સબર કરી લે જરાક દીકરા. ઝઘડાની વાત આવે, બાયું ચડાવવાની વાત આવે, ત્યારે સબરની વાત બહુ સારી વાત છે. આ દીનની સંસ્કૃતિ છે, દીને આપણને શીખાયેલું છે, પરવરદિગારે આલમે આની વાત કરેલી છે. ઝઘડાની વાત આવે, ભાઈ ચડાવવાની વાત આવે, અવાજ બુલંદ કરવાની વાત આવે, હમણાં આવશે, આ તો આવશે. મારી તમારી જિંદગીમાં કેટલી વાર થઈ શકે ને, દઈ દઉં જવાબ. આજે મસ્જિદે આવે જાઉં છું, આજે આજે એને સંભળાવી દઉં, પાછું એને બોલવાનું મન ના થાય. આજે એને દેખાડી દઉં, આજે એને સમજાવી દઉં, હું થોડી એના બાપના ચોખા ખાઉં છું. તને લાગે તું તારા બાપના ખાસ? મોકો આવે ત્યારે દેખાડી દઉં, સંભળાવી દઉં, સમજાવી દઉં કે હું એ જેવો તેવો નથી, મને આવડે છે. કુરાન મજીદ, કુરાન મજીદ સૂરે અનફાલની 46મી વિત કહન્સિસ. પાછી આપણાથી વાત, હ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વતી અલ્લાહ વ રસૂલહ વલા

હાઈલું આવે છે, કોઈ પણ પેલે ગયું, કોઈ બાદમાં ગયું, કોઈ બાદમાં જાશે. સબર કરજો. સબર ફક્ત એ જ નથી, મુસીબત આવે, ખુદાએ કહ્યું ફબશ્શર સાબરીન અલ્લદીના ઇઝા અસાબતહુમ મુસીબા, મુસીબત આવે, બલા આવે, કઠણાઈ આવે, ઇમ્તિહાન આવે, પરીક્ષા આવે, સબર કરો. એની જગ્યા ઉપર છે. ઝઘડાની વાત પણ આવે, મતભેદ મનભેદની વાત આવે, યા સબરના દામનને પકડો. કેમ? મોમીનનું ઘર, વાહ, તને જે સ્તે આવડી ગયું, મોટું હોવું જોઈએ. આપણી ભાષામાં મોમીનનું દિલ મોટું હોવું જોઈએ. હું તો મોકો ગોતતો હોય કે આજે મસીતે ભેગો થાય તો એને સમજાવી દઉં, આ મારી વાત છે. ઇમામને માનું છું, ખુદાને માનું છું, રસૂલને માનું છું. આ લોકો મેં મને શું શીખાડ્યું છે? એક હદીસ પડું છું, હું તમને કહું છું, મારી પડવાનો આ તરીકો છે. આજે આખી મજલિસ પડીને આરી 27 મિનિટ, બધું ભૂલી જાજો, બધું. હવે એક એક રિવાયત પડીશ, આને ઇન્શાઅલ્લાહ તાલા યાદ કરીને રાખીને અહીંયાથી આપણે બધાએ નીકળીએ. ક્યાં થાય એમ છે મારાથી ને, કારણ કે મને મારા ઈમાનને વધારવું છે. પણ ઈમાનની અંદર પહેલે આ હોવું જોઈએ, તો પછી ઈમાન મારું વધતું જશે. અને જિંદગીની અંદર મને ને તમને અગર જોવું છે કે મારા ઈમાનને હું વધારી શકું છું, આ મારા હિસાબે મારું માનવું છે કે આ સૌથી વધારે કામ આવશે. શા માટે? વરુણ બાપા યાદ આવી ગયા, મારા બાપા. હા, મને ફ્રેન્ચીમાં કહેતા હતા, દીકરા મોઈઝ ધ્યાન રાખજે. પછી ફ્રેન્ચીમાં બોલ્યા, લા વી ને પા ફાસિલ મોઈઝ. હા, મારા બાપા મરહુમ મને કહી નહીં ગયા છે, દીકરા ધ્યાન રાખજે, લા વી ને પા ફાસિલ. જિંદગી આસાન નથી, આ આવશે. હમણાં સુજાતભાઈ દેખા બધા માશાઅલ્લાહ, ખુદા બધી અજબ છે, બધી સંયોગ ખુદાનો. હમણાં સુજાતભાઈ એક પેગામ અમને મોકલ્યો છે, તમને યાદ અપાવી દઉં કે આવશે. હમણાં આપણે 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, ત્યારે વિષયનું નામ હતું, હા, વાહ. મજલિસ પછી મને યાદ આવે તાર હાર્ટ ચુમીસ, ઇન્શાઅલ્લાહ, સુબહાનઅલ્લાહ, અગેન એન્ડ અગેન, અકો. સૂરે આલ ઇમરાનની 186 મી આયત, થ્વા 186. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, વલતુબ્લવુન્ના ફી અમવાલિકુમ વ અન્ફુસિકુમ વલતસ્મઉન્ના મિન અલ્લદીના ઉતુલ કિતાબા મિન કબ્લિકુમ વલ્લદીના અશરકુ અઝન કથીરા وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا ذَلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ. احسد شان ميرسي صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. 11મા ઇમામની તારીખે આપણે આ બયાન કર્યું હતું, આ જ આયત. જિંદગીની અંદર આ આવશે. સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલયહી સલામ, ઇન્ના સુબ્બુરુન, નહનુ સુબ્બુરુન. છઠ્ઠા ઇમામ અલી સલામે કહ્યું અમે બહુ સબર કરવા વાળા છે. કોણ? છઠ્ઠા ઇમામ એટલે અહલે બૈત, અમે. ઇન્ના સુબ્બુરુન વશિયાતુના અસબરુ મિન્ના, પણ અમારા શિયાઓ અમારા કરતા વધારે સબર કરવા વાળા છે. એ વાત છે. આપણે મફતમાં બસ ઇમામે આ ડિપ્લોમા આપી દીધું, હું એમાં છો, તું એમાં કેમ આવું ભાઈ? તો પૂછવા વારે કે ફરઝદ રસૂલ, અમે તમારાથી વધી ગયા, તમારા કરતા વધારે સબર કરવા વાળા. ઇમામે કહ્યું શિયાતુના નહનુ નસબરુ અલા મા નઅલમ વશિયાતુના યસબરુના અલા મા લા યઅલમ. અમને જે વસ્તુઓ ખબર છે ને, અમને ખબર છે બધી, ખબર હોવા બાદ અમે સબર કરે છે. આ ઇમામોને બધી ખબર છે, આ કરશો તો આ નતીજો, કુરાને બધું બતાવી દીધું છે. જિંદગીમાં આ કરશો તો આ નિવેડો, આ કરશો તો આ નતીજો, આ કરશો તો આ નીકળશે, અમને બધી ખબર છે.
એટલે અમે સબર કરી લઈએ છીએ. પણ આપણી ભાષામાં આતર હદીસમાં હું બોલું, પણ બિચારા અમારા શિયાઓ અભણ, એને કાંઈ નથી ખબર. આ લોકો અમને જી

નથી ખબર ને, તે છતાં આ લોકો સબર કરી લે છે. મારું તો ઊંધું છે, તમારું મારું તો ઊંધું છે. સબર ફક્ત મોતના ટાણે નથી, સબર ફક્ત મુસીબતના વખતે નથી, વાજિબાત મહરમાતની અંદર પણ સબરની જરૂર છે. મેં કહ્યું એક હદીસ લઈને અહીંયાથી નીકળી આપણે. આ પણ છે ટાઈમ આમ ઇમામ જાફર સાદિક અલી સલામ તરજુમો શેખ કમસા ખબર પડે કે આ બધું ખીચામાંથી નથી કાઢતો. છે ટાઈમ આમ અલી સલામે કહ્યું લઈન અંદમો અશરીન મર્રા, લઈન અંદમો અશરીન મર્રા. ઠીક છે, કેના પછી બિસ્મિલ્લાહ. માફ કરવા પછી કોકને માફ કરી દઉં, સબર ખમી લઉં, નહીં દઉં જવાબ, હમણાં નથી બોલું, કાંઈ વાત, એ આમ બોલી નાખ્યું મને, આમ મારા સાથે કરી નાખ્યું, મને મર્યાદમાં એવી રીતે નહોતો કર્યો, ઓમાં એવી રીતે નહોતો કર્યો, મારી કદર ના કરી, મને સલામ ના કર્યો, માફ. પછી એમ થાય કે જરાક એને સંભળાવી દીધું હોત તો કે તું પાઘડી વાળો મોટી મોટી મજલિસ પડે છે, આ બરાબર કરસ તું. એ આઈ લાગ્યા ઘરે, ક્યારે ભેગો થાય પાછો શેખ? આવતું જુમેરાત આવે ત્યારે ભેગો થશે. એટલે વાંચજો વાંચજો જુમે જુમેરાત, મને કામ નીકળ્યો ના ગયો, હલો નમાઝ જુમ્માં પૂગશો, દેખાડી દઉં એને શેખ થઈને આમ કરે. 20 ફેરે છઠ્ઠા ઇમામે કહ્યું 20 ફેરે માફ કરવા બાદ, દર ગુજર કરવા બાદ મને એમ સદમો થાય ને કે આને દેખાડી દીધું હોત, એને જવાબ દઈ દીધું હોત, તો બીજી ફેરે મને હેરાન ના કરે. કહ્યું 20 ફેરે આ માફ કરવા દેવા બાદ પસ્તાવો કરવો, એ મને 20 ફેરે પસ્તાવો કરવો વધારે પસંદ છે કે એના પછી કે હું એને તોડ ભાગ જવાબ દઈ દઉં ને પછી એમ પસ્તાવો થાય કે નહોતું કેવું, નહોતું બોલવું. એ એક ફેરાના પસ્તાવા કરતા માફ કરવા બાદ પસ્તાવો કરવો 20 ફેરે એ મને વધારે પસંદ છે. એટલે આપણું વિષય ખમી લઉં, સબર કરી લઉં, કંઈ વાજિબ છે કોઈ મારે જેમ તેમ બોલે તો એને તોડ ભાગ જવાબ જ દઈ દઉં, વાંધો નહીં, એ બોલી નાખો, ખુદાની હિદાયત કરે. આ દીને આપણને શીખાયડું છે, ને કરબલાની તો શું વાત કરવી, સબ્રનું દામન કરબલાની અંદર કે શિકાયત માણસો પાસે ક્યાંય નહીં, અલ્લાહ સુબહાન વ તઆલાની બારગામાં. આપણા શેખે આજે હઝરત અબ્બાસની વાત કરી. જો તમે હઝરત અબ્બાસ કેવી રીતે પસ્તાવો કરે છે, પણ કેનો, કઈ વસ્તુનો, આ એ પસ્તાવો છે કે જે છઠ્ઠા ઇમામને પસંદ છે. હઝરત અબ્બાસ શા માટે ગયા હતા પાણી લેવા? પાણીની સબીલ કરવા માટે ના, પાણીની વ્યવસ્થા કરવા માટે. પણ મસાહેબની અંદર આપણે સાંભળીએ છીએ કે જ્યારે હઝરત અબ્બાસ ઘોડેથી નીચે આવ્યા છે તો માચાએ હુસૈનને કહ્યું છે, આકા બે વસિયત છે, એક મારી આંખમાં તીર લાગ્યું છે, આ આંખમાં જે ખૂન ભરાઈ ગયું છે એને હટાવી લ્યો તો હું તમારી આખરી દીદાર આખરી ઝારત કરી લઉં, અને બીજી વસિયત એ છે આકા કે મારી લાશને કઈ મામાં ન લઈ જાજો. અરે અબ્બાસ શર્મિંદા છે કે જે વસ્તુ માટે નાના નાના બચ્ચાઓ આશ રાખીને બેઠા છે, અને નાની સકીનાને અબ્બાસ શું જવાબ દેશે? અલા લઅનતુલ્લાહ અલ કૌમ અઝ ઝાલિમીન.